0: મને એમાં વારા રંગાળો ના સે હાથે દેફા મિની માં લીધો એમાં તુગા મેદેન ના સે હતા એક ગોતાં હુરી હા કુદેમ વેસ કુરિયા દાણે કમા દત્તા ઉમેદ કોરંગે તુગા વેસ એમ વેમાં મેં અતી ગુરુઅતક ગોસ્સા પ્રોગ્રામ ને મેં તુગા સ્વાણ અડુ હાલંગ ઇન્નંગે અનફતસ બાર વેલચે વાક્ય દાણેગે
1: શુક્રિયા
0: અનિકા સિતુર કુજકા દત્મેં હમ વર કુડર કોળગે તેરે વાહક દક્કાલાણ તે કુદે નવર રીતે હદિયા ગેનસ્તીફા